0: 노래
1: 액션데 너보다 나 예수가 아 너보다 너보다 애들한테 애들한테 키네 와 나니들 나니들 나니들 아 와들 내꽃 인그리야
2: 아가리 모르지 아가리 모르지 아 다섯 बेसिने पोछिले कति पोछि देखि पत्थर रहिछ अ अ
1: कान्दै र आगाडि उन्ने त बेटा देख्ने बेटा देख कान्द